0: EFBS Gorkha Radio.
1: ઉમ્મડી સાપકુડા નવલપુર ગૈડાકોટ બીએફબીએફ ગોરખા રેડિયોમાં કાર્યરત મિત્રોહરૂ નિશા ગુરુંગ, વિનોદ ખડકા, કુસુમ બાલા રાય, મીના થાપા, નરજન ગુરુંગ લગાયત સંપૂર્ણ મિત્રોહરૂમાં નમસ્કાર. સાથે મીઠો સમજના રેડિયો નેપાલમાં કાર્યરત સંપૂર્ણ આરજેહરૂમાં નમસ્કાર. સાથે આપનો જન્મભૂમિ છોડી વિદેશકો દૂરદરાજમાં છરેર રહનુ હુને નેપાલીહરૂ મિત્રજનમાં સંપૂર્ણ અમીઠો સમજના સાથે નમસ્કાર. ર કેહી સાથીહરૂકો નામ દિન ગઈરહેકો છુ. નરેન્દ્ર રિમાલ, શ્યામજા બિરુવા, પંફા ગૌતમ, કંચનપુર ભીમબસ્તી 11, પૂર્ણિમા રાણા નવલપુર, વિનય ત્રિવેણી દાઉને, વિમલા એમકુ, મુના રાય લિંબુ ધનકુટા, સુની લિંબુ તેરથુમ, નિશા લામા દોલખા ચરીકોટ, શુકરામ લામા દક્ષિણ કાલી, ગણેશ શ્રેષ્ઠ રૂપંદેહી, ધનવીર પૂર્ણ મેઘદી ઘોડીપાણી, સારજન મહતુ નવલપુર, દધા શેરી, રામબહાદુર ખડકા પૂર્વી ચિતવન જીરાણા ખૈરણી, અરુણ નદી ખત્રી પારસીકોટ, રામપુકાર રાય રૌતહટ, રાજેન્દ્ર બાંતવા રાય પોખરી કાંછા ભોજપુર, રાજારામ રાય માજી પાલુમ શિખરકોટ, ગગન તેરથમી કાંછા ધરાન, અમર નિર્દોષી પરસાકોટ થોરી વિજય બસ્તી, હરકબીર મુખિયા, શંકરમાન પરિયાર પોખરા, મહેન્દ્ર ગુફા ભંદેમાં હજુરકો સ્પષાઈ વડ બિદા હંચુ. બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી, સંગમ શરણમ ગચ્છામી.
2: हजुर, भर्खरै हामीले सुन्यौँ ओम्मणि सापकोटा दाजुको सन्देश. हजुर, अब भने हामी लाग्छौँ टुआर जिआर ब्रुनाईतर्फ, र त्यहाँबाट हामीलाई दिदीबहिनीहरूले आफ्नै आवाजमा सन्देश पठाउनु भएको छ. र हाम्रा दिदीबहिनीहरूले विशेष गरी बडा दशैं 2083 सालको उपलक्ष्यमा सन्देश लिएर आउनु भएको छ, विशेष गरी शुभकामना सन्देश लिएर आउनु भएको छ दिदी है. यो सन्देशहरू हामी राख्छौँ. सुरुवातमा हुनुहुन्छ अनु गुरुङ श्रेष्ठजी, उहाँले हामीलाई टुआर जिआर बुनाईबाट सन्देश पठाउनु भएको छ, र उहाँले एउटा विशेष विशेष दसैँको गीत रोज्नु भएको छ दिदी. यही गीत भनेर चाहिँ भन्नुभएको छैन, त्यसैले हाम्रै रोजाइमा कोदो फुल्यो बारीमा उदित नारायण झा र
3: दिपाजाले
2: गाउनु भएको गीत राखिदिएका छौँ. आशा गर्छौँ उहाँलाई मनपर्छ नै होला. अब ढिला नगरिकन उहाँको सन्देशतर्फ लागिहालौँ. EFBS गोर्खा रेडियो.
4: नमस्कार, मेरो नाम अनुश्रेष्ठ गुरुङ हो. म अहिले मेरो परिवारसहित ब्रुनाईमा बसिरहेको छु. मेरो श्रीमानको नाम क्याप्टेन दिवेन्द्र गुरुङ हो. मेरो छोरा कलिन, छोरी मान्छीसँगै रमाइलोसँग बसिरहेका छौँ. मेरो श्रीमान ब्रुनाई सिग्नल ट्रुपमा काम गर्नुहुन्छ. बिएफपिएस गोर्खा रेडियोको प्रदेशीको सन्देश कार्यक्रम मार्फत नेपालको गोरटार काठमाडौँ जिल्लामा बस्नुहुने मेरो आमा सूर्यमाया श्रेष्ठ, दाजु हरि श्रेष्ठ, भाउजू ज्ञानु श्रेष्ठ लगायत मेरो सम्पूर्ण प्यारो दिदीहरूलाई धेरै धेरै माया अनि सम्झना अनि दसैँको शुभकामना भन्न चाहन्छु. अनि मेरो सासु ज्ञानु गुरुङ, ससुरा भूपाल गुरुङलाई ढोक तथा शुभकामना दिन चाहन्छु दसैँको. अन्त्यमा बिएफपिएस गोर्खा रेडियो ब्रुनाईलाई मेरो सन्देश रेकर्ड गर्न सहयोग गर्नुभएकोमा बिएफपिएस गोर्खा रेडियो काठमाडौँ र रेडियो नेपाललाई प्रसारण गरिदिनुभएकोमा धेरै धेरै धन्यवाद भन्दै दसैँ तिहारको मुखमा आइपुगेका छौँ हामी. कुनै पनि दसैँ तिहारको गीत बजाइदिनु हुन हार्दिक अनुरोध गर्दछु. धन्यवाद.